0: 이번 정상회담의 가장 큰 성과는 우리 양국 정상이 한몽 관계의 황금 시대를 함께 열어간다는 공동의 비전을 확인하고 한몽 관계 발전의 지향점을 담은 공동 선언을 채택하였다는 것입니다.
1: 원탁이 대통령도 어쩐다기 대통령도 합작으로 서시 어쩐조간 집 만화 회로스의 하이르트와 함께 하니까 앞칠 군의 일기력주도 낙대기의 빈자세기 흥중 нийтлэг үнсэд үнэтүүд тодгуурсан бүхий салбарт өргөжин хөгжиж бидүүгээ стратегийн түншлийн төвшөнд болчин бичлээ тэмдэглэн хэлэх таатай байна.